0: 다음 사진에 보면 그 아합의 딸 아달랴인데요.
1: 아르코 타스비르마 데키에기 아합 비초리 아탈리아훈.
0: 이 며느리가 집안을 망하게 하는 거예요.
1: 에스 부하리데 거다 뿌레 거라나 비나스 봐요.
0: 한 여자가 집에 들어왔는데 가정이 망한 거예요.
1: 에우데 이스트리 거마 비트린 따라 뻐리바네 버바드 봐요.
0: 남편이 전쟁터에 나가서 죽자. 그러면 남편의 형제 가운데 왕자 가운데 왕이 올라가야 되는데 그 왕자들을 거의 다 죽이는 거예요.
1: 자바 운카 파티 유다 부미 마마리에 타바 파티카 바이하루 와 라즈쿠마르 마데 코히 라자 우누 파네 티요. 따라 운레 티 라박 사베 라즈쿠마르 라이 마리 딘.
0: 그 자신이 왕이 되죠.
1: 라 우니 아프리 라니 버닌.
0: 시아버지는 우상을 제거하려고 유다 땅의 모든 우상 숭배를 뿌리를 뽑았는데.
1: 운카 서수라레 무르티푸자 하타우나카 라기 이후다코 부미바타 서베 무르티푸자라이 저리디히 우칼레카 티에.
0: 이 며느리는 아버지와 어머니에게 배운 대로 우상을 남유다 땅에 다 퍼뜨리거든요.
1: 따라 에스 부하리레 아프나 아마부바바타 시케자인 더치리 이후다코 부미마 무르티푸자 자타테테이 파일라인.
0: 악행은 그게 끝이 아니에요. 우상을 숭배하는 우상의 사제들, 선지자들은 육성에서 우상의 신학교를 막 키워요.
1: 운고 두셨다 때티메이 서기에나 운레 무르티 부자 거니 부자리 라 어금 벅타하루라 탈림 디에라 무르티 부자가 파르살라하루 툴로 마트라마 비스타르 거린.
0: 하나님의 선지자들은 박해해서요. 선지자들의 숙소를 무너뜨려버려요.
1: 운레 퍼미스르가 어금 벅타하루라 사타인 라 어금 벅타하루 버스니 아바스루 바카이딘.
0: 성전 안에서 쓰여지던 기구들, 거룩한 성전의 기구를 우상의 제단에 가지고 가서 우상을 숭배하는 도구로 쓰도록 내줘요.
1: 만디르 비트라 프로욕 우니 파비트라 만디르카 바나 쿠라하루 무르티하루코 베디마 라게라 무르티 부자 가니 사단코 룩마 프로욕 가나 딘.
0: 그의 끝이 어떻겠습니까?
1: 운코 안테 코스토 바요 홀라라.
0: 세계인들이 부러워했던 골프 황제라는 칭호를 들었던 타이거 우즈의 옛 이야기예요.
1: 요 상사르바리카 마니스하루레 이샤 가니 라 골프카 라자 바니라 치니니 타이거 우즈코 프라노 카타 호.
0: 그가 우승 트로피를 하나 들면요, 그 관중석에 있던 아내가 달려와서 그 품에 안기고요, 자녀들이 달려와서 그 품에 그 팔에 매달렸어요.
1: 자바 운레 요다 비제이 트로피 우찰테 दर्शक तिर्फबाट उनकी पत्नी दौडेर आएर उनलाई अंगालो हाल्थिन् र छोराछोरीहरू दौडेर आएर उनका हातहरूमा झुन्डिन्थे.
0: 미국의 대통령도 미국의 갑부들도 세계의 내노라하는 거부들도 타이거 우즈와 골프 한 게임 치기 위해서 줄을 섰는데요.
1: 아메리키 राष्ट्रपति अमेरिकाका धनाढ्यहरू र संसारमा गनिएका महाधनीहरू पनि टाइगर उड्ससँग गोल्फको एउटा खेल खेल्नका लागि लाइनमा बस्थे.
0: 한 게임을 치려면 우리나라 돈으로 몇 억을 우주에게 줘야 한 게임씩 동행해 줬어요.
1: 우리성과 एउटा खेल खेल्नका लागि हाम्रो देशको पैसा अनुसार करोडौं रुपैयाँ उड्सलाई तिर्नु पर्थ्यो. तब मात्र उनले सँगै खेलिदिन्थे.
0: 그랬던 그가 한순간에 축풍 낙엽이 됩니다.
1: त्यस्ता व्यक्ति पनि एकै क्षणमा सुकेको पात चाहिँ भुइँमा पसारिए.
0: 여러 여성과 불륜을 저지르고 그 모습으로 결혼 생활이 파탄을 맞아.
1: 내리 스트리어로서는 어니틱 선만들 라키가 가른 운그 보이바이크 집안 도스터봐요.
0: 그래서 골프 황제의 이름에서 밤의 황제란 칭호로 바꿔집니다.
1: 대세리 운그 남 골프가 라자부터 벌리에라 라트가 라자그룹마 찐이나 달려.
0: 결국 아내와 이혼하고 자녀들의 큰 상처를 남기죠.
1: 언뜻 운기 पत्नीसँग सम्बन्ध विच्छेद भयो र छोराछोरीहरूमा ठूलो चोट पुग्यो.
0: 뭘 할 수 있어요? 한 가정에 가장이 잘못하면요, 타락하면요, 불순종의 악의 길로 가면요, 아내와 자식이 피눈물을 흘리고요, 자신도 패가 망신하는.
1: 이것부터 हामीले के सिक्न सक्छौ? 예디 एउटा परिवारको मूल व्यक्तिले गल्ती गर्छ, भ्रष्ट हुन्छ वा अनज्ञकारिताको दुष्ट मार्गमा लाग्छ भने उसकी पत्नी र छोराछोरीले रगतका आँसु बगाउनु पर्छ र ऊ आफै पनि पूर्ण रूपमा बर्बाद हुन्छ.
0: 부모의 가슴에 대못을 박겠죠. 친구들이 부끄러워하겠.
1: 예슬리 아마 부바코 무두마 ठूलो चोट पुर्याउँछ र साथीभाइहरूलाई लाजमर्दो बनाउँछ.
0: 그러나 의롭게 산 아버지 하나 볼까요? 다윗왕을 구한 충신 바르실레 다음 사진 보여드릴게요.
1: तर अब धार्मिक जीवन बिताएका एउटा बुबालाई हेरौँ न त. राजा दाउदलाई बचाउने विश्वासी भक्त बर्जिलैको अर्को तस्विर म तपाईँलाई देखाउँछु.
0: बर्जिलैनन् गिलोआ सारामियो.
1: बर्जिलै गिलातका बासिन्दा थिए.
0: दाविसी वांगुङेसो वांगे विचिएसो चलागादागा जासिने큰 아들에게 쫓겨서 그 왕궁을 빼앗기고 도망가.
1: 다윗 राजाको रूपमा राम्रो गरिरहेका थिए तर आफ्नै जेठो छोराद्वारा लकटिएर राजदरबार गुमाउँदै भाग्नु पर्यो.
0: जे दाविसी वांगुङ으로 다시 돌아갈 수 있을까? 없기가 더 쉬워 보임.
1: 그 अब 다윗 राजदरबारमा फर्कन सक्लान? 나फर्कने संभावना बढी देखिन्थ्यो.
0: 비참한 신세가 되어서 쫓겨가요. 천하를 홀령하던 다윗의 모습은 온데간데 없어요.
1: 우리 दैनी अवस्थामा लकटिए सारा संसारमा राज्य गर्ने दाउदको त्यो रूप कतै देखिएन.
0: इजे वांगुङोन आदुल अब्सालोमे छाजिएयो.
1: अब राजदरबार छोरा अब्सालोमको नियन्त्रणमा थियो.
0: यी सङ्गेसो दाविद과 짝이 되거나 다윗에게 먹을 걸 제공하거나 다윗에게 거처를 제공하면 압살롬의 군대 요압 장군의 군대가 그 집을 숙대밭 만들 거예요.
1: 예수 어스타마 에디 코세레 다윗고 사드 디오 उनलाई खानेकुरा दियो वा बस्ने ठाउँ दियो भने अब्सालोमको सेना र सेनापति योआबको सेनाले त्यसको घर ध्वस्त पारिदिने थियो.
0: 누가 도와주지 않습니다. 그런데 그 상황에서 노종 바르실레가 다윗을 품에 안아.
1: 그세리 분이 सहयोग गरिरहेका थिएनन् तर त्यस्तो परिस्थितिमा पनि वृद्ध दास बर्जिलाईले दाउदलाई आफ्नो शरणमा लिए.
0: 다윗을 위기 가운데서 건져
1: उनले दाउदलाई संकटबाट बचाए.
0: 자신의 생명을 걸고 지켜줘요. 그때 바르실레의 나이가 80이었어.
1: 운레 아프노 잔 जोखिममा राखेर उनको रक्षा गरे. 때스벨라 버질레이 80 वर्षका वृद्ध थिए.
0: 의로운 자였고요. 부자였어요. 부족한 거 없었어요.
1: 운이 एक धर्मी मानिस र धनी व्यक्ति थिए. 운लाई कुनै कुराको अभाव थिएन.
0: 그런데 그가 다윗을 그처럼 도와. 다윗이 그 위기를 모면하고 왕궁으로 돌아가요. 그러자 요단강까지 따라가서요.
1: 떠이파니 운레 다윗을 त्यसरी सहयोग गरे. 다윗 때 संकटबाट उम्केर राजदरबार फर्किए. 때스파시 운이 에르덴 नदीसम्म 성가이 गए.
0: 그 다윗을 그 왕을 배웅합니다. 그러자 다윗이요 바르실레에게 제안해요.
1: उनले राजा दाउदलाई विदाई गरे. तब दाउदले बर्जिलैलाई एउटा प्रस्ताव राखे.
0: नारल जिख्योजुन बारुसिलेयो. नावा हामके वांगुङे गासो हान जांगवाने जारिल द्रिल टेनिका नावा हामके गुक्जोङुल दोनाप्सिदा.
1: मेरो रक्षा गर्ने हे बर्जिलै मलाई पछ्याउँदै राजदरबारमा आउनुहोस्. म तपाईँलाई एउटा उच्च अहोदा दिनेछु र हामी सँगै मिलेर राज्य सञ्चालन गर्नेछौ.
0: कृजा कु सुंगाने बारुसिलेका जङजुङाके गजरले.
1: तर त्यति नै बेला बर्जिलैले नम्रतापूर्वक सो प्रस्ताव अस्वीकार गरे.
0: कृगो जासिने आदुरल दाविदाङे सोने उल्ड्यो.
1: अनि उनले आफ्ना छोरालाई राजा दाउदको हातमा सुम्पिदिए.
0: जासिने आराधन वांगुङेसो वांगजाछोरम जोंग्युआगे सिमल पाच्यो.
1: उनका छोराले राजदरबारमा राजकुमार जस्तै आदरणीय रूपमा सेवा गर्ने मौका पाए.
0: उल्माना अरुमदाउन आबोजिमिक 가문을 명문가로 세운 주인공이 됐죠.
1: 그때 असल 부바 उनी आफ्नो घरानालाई एउटा प्रतिष्ठित घराना बनाउने मुख्य व्यक्ति बने.
0: 가장 한 사람만 잘해도 그 집이 복을 받아요. 구원은 믿음으로 받지만 축복은요 노력해서 받는 거거든요.
1: 버리바르코 물리 मात्र राम्रो भयो भने पनि त्यो घरले आशीष पाउँछ. 목티 विश्वासद्वारा पाइन्छ तर आशीष परिश्रमद्वारा पाइन्छ.
0: 가정이 망하는 길로 가면 가정이 무너지기가 쉽고요.
1: 에디 परिवारको मुलि विनाशको मार्गमा लाग्यो भने परिवार भत्कन सजिलो हुन्छ.
0: 가정이 복의 길로 가면 가족이 복의 길로 가기가 쉬운 거예요.
1: 에디 परिवारको मुलि आशीषको मार्गमा लाग्यो भने परिवारका सदस्यहरू पनि आशीषको मार्गमा लाग्न सजिलो हुन्छ.
0: 가정이 이렇게 중요하다면 가정의 안주인은 어떨까?
1: 에디 परिवारको मुलि यति महत्त्वपूर्ण छ भने घरकी मालिकनी चाहिँ कस्तो होली त.
0: यो सिजरुनियो नाम्प्योनन भक्काचुइन आनेनन आन्चुइनइराको बुल्लछ.
1: पुराना दिनहरूमा श्रीमानलाई बाहिरी मालिक र श्रीमतीलाई भित्री मालिकनी भनिन्थ्यो.
0: 바깥주인이란 말대로 남편은 주로 바깥에서 활동했고요. 가정에서는 안주인이 가장 중요했죠.
1: 바이리 말릭 भन्ने शब्दले जस्तै श्रीमानले मुख्य गरी बाहिरका कामहरू गर्थे र परिवार भित्र चाहिँ मालिकनी नै सबैभन्दा महत्वपूर्ण हुन्थिन्।
0: आबोजीवा ओमोनी जुङेसो जान्योदरुन नुगुएगे योङ्याङल थो मानी बादलकायो ओमोनीजु।
1: बुबा र आमा मध्ये छोरा छोरीले कसबाट बढी प्रभाव पाउँछन् होला? आमाबाट नै हो।
0: गाजोङे पुनिगिनु नुगुए सोने डल्यो इस्तोयो आनेउ सोन ओम्माए सोन डारे सोन जान्योए सोने डल्यो।
1: घरको वातावरण कसको हातमा हुन्छ? श्रीमतीको हातमा, आमाको हातमा, छोरीको हातमा र छोरा छोरीको हातमा हुन्छ।
0: कुनै पोथोङ देखे योजाबोदा नाम्जारु चुङी योग्यो सेसाङ नारादुरुन्यो।
1: तर संसारका प्रकृतिका देशहरूमा प्राय महिलाहरूलाई भन्दा पुरुषलाई बढी महत्व दिइन्छ।
0: 출애굽기 1장 22절 보면 애굽 왕 바로가 이스라엘 민족이 점점 번성하는 걸 막으려고 아들들을 죽이라고 합니다.
1: 프로스탄 1장 22절에 헤르요 भने 미스르카의 라자 파로레 이스라엘리 자티 디나노딘 버데 가이코 록나카 라기 초라아울라이 마르나 파타에
0: 아들이 태어나면 날강에 빠뜨려 죽이라 그래요.
1: 초라 젊이요 भने 닐 나디마 팔레라 마리디누 भनि 운레 아갸 디에
0: 그리고 애굽의 남자와 이스라엘의 여인이 결혼하면 이 자녀도 이집트의 자녀로 받아줍니다.
1: 아니 에디 미스르코 푸루스 라 이스라엘키 스트리 비즈 비바하 바요 भने त्यो सन्तानलाई पनि मिश्रकै सन्तानको रूपमा स्वीकार गरिन्थ्यो।
0: नाम्जारु थो चुङिनु योगिनु मुनाज्यो।
1: यो पुरुषलाई बढी महत्व दिने संस्कृति हो।
0: उरिनारादो काबुजाङे मुनायस्तयो।
1: हाम्रो देश पनि पुरुष प्रधान संस्कृति भएको देश थियो।
0: नाम्जोन योबिरान मालकाजी इससोनिकायो। उरिनारादो नाम्जारु थो चुङि योग्यच्यो।
1: पुरुष पूजनीय, महिला निम्न भन्ने भनाइ समेत भएकाले हाम्रो देशमा पनि पुरुषलाई बढी महत्व दिइन्थ्यो।
0: 그래서 성씨는 남자의 성씨를 따라서 이어가잖아요.
1: 때세리 더 털 पनि 부르스고 털 अनुसार नै चलदै आउसनी होइन र।
0: 그런데 히브리인들, 유대인들은 여성이 중심.
1: 따라 히브리어루 와 여우디어루마 चाहिँ महिला नै मुख्य हुन्छन्।
0: 다른 나라 아버지와 유대인의 여성이 만나서 결혼하면 그 자녀는 유대인으로 인정해 줘요?
1: 어르고 데스코 부바 र यहुदी महिला बीच विवाह 보여 भने 여우디어루가 छोरा छोरीलाई 여호디 많이 스위가 거린차.
0: 그런데 유대인의 남성과 타민족의 여성이 결혼하면 이 아이는 유대인으로 인정을 안 해줘요.
1: 따라 에디 여호디 부르스 라 어르케이 자티기 이스리 비즈 비바하 보여 보니 그 바차라 여호디 많이 만니타 디데나.
0: 자녀는 어머니 손에 달렸다는 사상 가운데 있어요. 이렇듯 어머니 역할이 중요한 거예요.
1: 초라초리코 바비스의 아마부아코 하트마 훈차 반니 비자 띠니 어르마서 यसरी आमाको भूमिका धेरै महत्वपूर्ण हुन्छ।
0: मान्यागेयो मोसे를 유대인 가운데서 자라고 모세를 히브리 어머니가 낳았지만 그 시절에 아들이 태어나면 죽여야 되니까 날강에 또 내려가잖아요.
1: 모세가 히브리 아마부터 जन्मेका थिए तर त्यस समयमा छोरा जन्मिए मार्नुपर्ने भएकाले उनलाई नील नदीमा बगाइएको थियो।
0: 그런데 이 아이를 만약 유대인이 품에 안고 애굽인이 품에 안고 애굽인처럼 키웠으면 이 모세는 애굽인을 위해서 살았을 거예요.
1: 에디 테스 바락라이 쿠니 미스리레 아프노 카크마 리에라 미스리 जस्तै 훌카에코 바에 모사 미스르케이 라기 바스네 티에 올란.
0: 그런데 또 내려갔는데 공주가 건졌지만 키운 건 누구예요? 어머니 히브리 여인이 키워요.
1: 따라 नदीमा बगेर जादा राजकुमारीले उनलाई बचाइन् तर उनलाई हुर्काउने काम कसले गर्यो? उनकी आफ्नै हिब्रु आमाले हुर्काइन्।
0: 결국 히브리인을 위해서 살잖아.
1: 때세리 त अन्तमा उनी हिब्रुहरुका लागि बासेनी।
0: 그렇다면 누가 복이 있는 가정의 주인공일까요?
1: 때세 보에 아시시트 परिवारको मुख्य पात्र को हो त?
0: 누가 복이 있는 아내요, 엄마요, 며느리일까요?
1: 고 हो त आशीष श्रीमती, 아마 र बुहारी।
0: 오늘 본문 1절입니다. 화면 보고 같이 읽어보시겠습니다. 시작.
1: 아직은 무게 벗고 액 벗고 벌다마 헤리라 성의 벌어온 수루가롱.
0: 지혜로운 여인은 자기 집을 세우되 미련한 여인은
1: 부디만 이스리레 아프노 거니를 말걸체 따라 니르부디 이스리레 아프네 아들이 아프노 걸 벗가오체.
0: 할렐루야. 지혜로운 여자는 가정을 행복하게 꾸미지만 미련한 여자는 스스로 가정을 파괴한다.
1: 할렐루야. 부디만 이스리레 파리와라이 쿠시 락시. 더러 물크 이스리레 아페이 아프노 파리와 나스타 파시.
0: 자기 손으로 가정을 파괴한다는 거야.
1: 아프네 아틀레 아프노 파리와라이 비나스 거세 바니에고 호.
0: 남이 파괴하는 게 아니고요. 가정의 요인인 자신의 손으로 가정을 파괴하는 거예요.
1: 어루 कसैले नष्ट गर्ने होइन तर घरकी स्त्रीले आफ्नै हातले परिवारलाई बर्बाद गर्छ।
0: 지혜로운 며느리는 부모님을 어떻게 대할까?
1: 부디만 부하리래 사수 ससुरालाई कसरी व्यवहार गर्छ होला?
0: 보통 말입니다. 세상 사람들이 친정 아버지와 친정 어머니는 자신을 낳아 주었으니까 귀하게 여겨요.
1: 라이 성사르카 마니스하루래 아프나 जन्मदिने 아모부바라이 아페이레 जन्माएको हुनाले अनमोल ठान्छन्।
0: 그런데 시아버지 시어머니는 불편한 분들로 여겨요.
1: 따라 사수 사수라라이 번에 얼리 어서지로 백티고 룹마이 해선
0: 대학이 어려운 분들로 여겨요. 그래서 며느리들 중에는 시아버지 시어머니는 나와 살이 섞이지도 않았으니까 나와 피가 섞이지도 않았으니까 별로 중요하지 않게 여겨요.
1: 우니얼라이 베트나 가로만선 그래서 그 부하리어루 사수 사수라상어 아프노 러겉고 나타 너바이고 가런 उनीहरूलाई त्यति महत्वपूर्ण ठान्दैनन्।